એકતા ભાવો કરેવાલા કરેજવામાં ઉતરેવાલા અતિ સુંદર ગીત બારા મહિનવા આષાઢ સાવન ભાદો કુંવાર કાર્તિક અગહન પૂસ માઘ ફાગુણ ચૈત બૈસાખ જેઠ એ સભ્ય મહિનવામાં પ્રેમ કરેવાલી સ્ત્રી જન બલમુખ ઇંતજાર જોહા થી હર માસમાં બિરહ ઓર પ્રેમ કા લિપટે શબ્દ મેં બીતા થે ઓઈ કે દિન આપો સબન કા કઈસ લાગ રહા યુ એફએમ રેનબો પર કાર્યક્રમ સુગંધ માટી કી તો અરે શ્રોતન કે હમ આપકે રેડિયો સખી દોસ્ત હમ કૌને આપ સબ જાના તો ના આપકે રેડિયો સખી દોસ્ત રત્ના શુક્લા હૈ આપકે સાથ નીક નીક રંગ કે ગવની ગીત સુનવાઈ રહે ને મુલા તનિક મેલ કરી કે બતાવો કે કૈસા લાગ રહા હૈ તો કા યે કાર્યક્રમ મેલ કરી કે હમાર આઈડી હૈ એફએમ રેનબો આકાશવાણી લખનઉ @gmail.com